0: ઘર આંગણ સુરણનરી ઉડીક રાખણવાળી મારી સગલી બહેનાને મારી ખાચારે
1: મા સુરભી બહોરા રહો
0: ઘણા ઘણા રામ રામ સા.
1: મરુધર રો દેશ મારો રાજસ્થાન નિરાલો રે, પીલી ધરતી ઊંચા ટીબા દેખણ મેં મતવાળો રે, કિલ્લા મહેલ અર હવેલિયાં ઇતિહાસ સુણાવે રે, વીરારી ધરતી રાજસ્થાન શૌર્ય ગાથા ગાવે રે.
0: ઘુમર કાલબેલિયા નાચે, ઢોલક બાજે પ્યાર સુ, રંગ બિરંગી પાગ સજે ઓર મારો દેશ સંગાર સુ, ઊંટ ચાલે રેગિસ્તાન મેં, મેળા લાગે ગાંવ ગાંવ, અતિથિ આવે હસ્તા મુખસુ, પધારો મારે દેશ રભા.
1: અરાવલીરી હરિયાલી, ઝીલોરો સુંદર નૂર, રાજસ્થાનરી સુંદરતાને દે ખુશ હોવે ભરપૂર.
0: વાહ વાહ વાહ વાહ.
1: બહેનો, રાજસ્થાન ભારતનું એક સુંદર ઓર ઐતિહાસિક રાજ્ય હે.
0: બિલકુલ.
1: ઇને રંગીલો રાજસ્થાન ભી કહેયો જાવે. રાજસ્થાનરી સુંદરતા દુનિયાભર મેં પ્રસિદ્ધ હે. અઠેરી સંસ્કૃતિ, પહેનાવા, ખાન પાન, અઠેરા મેળા, અઠેરા મહેલ અર રેગિસ્તાન પર્યટકોને ખૂબ આકર્ષિત કરે હે.
0: બિલકુલ સાચી વાત કહી સુરભીબેન. રાજસ્થાન મેં થારો વિશાળ રેગિસ્તાન હે, જેકો દેખણ ખાતર દૂર દૂર સુ લોગ આવે હે. રેતીલા ધોરા ઓર ઊંટોરી જીકિયા સવારી એની આ લોગોને ઘણી પસંદ આવે. જેસલમેર, બિકાનેર ઓર બાડમેરરી જીકી સુંદરતાની વાતો એટલી નિરાલી લાગે હે કે જદ અઠે સૂરજ ઢલેની બી સમય જીકો ધોરોરો દૃશ્ય બની વો મનને મોહ લેવે.
1: બિલકુલ.
0: અઠેરો જીકો ખાન પાન હે વો ભી બહોત હી સ્વાદિષ્ટ હે. દાલ બાટી ચૂરમા, ગટ્ટેરી સબ્જી, કેળ સાંગરી ઓર મીઠાઈયા એ તો અઠેરી ખૂબ હી પ્રસિદ્ધ હે. કે અને ખાણો લાગ, મતલબ કે સુરભીબેન, જદ મેં મારી કદી ભી ભાઈલે જ મેં બાંડ પઢને ગઈ હતી તો બે મને બિકાનેર સુ સ્પેશિયલ અઠેરા ભુજિયા મંગવાતી, મીઠાઈયા મંગવાતી, કે મને અઠેરા પણ મને બડો આકર્ષક લાગતો કે બડે ધોરા હે, બડે કોકર તું રહેતી સી કોકર, બડે મતલબ કે થોડો કોકર રહેવે, મને લાગતો કે બસ આ ક્યાં અનોખી ચીજ હોય. મેં અઠેરી સુંદરતા, અઠેરી ચીજો બારે મેં બીને બતાવતી થકતી કોને
1: બે અઠે સુ કહીએ આકર્ષિત.
0: હા હા, બસ બસ ભાઈ બાત હૈ કે દેખો શહેરો મેં તો ભાગતી દોડતી જિંદગી હે, પર અઠેરો જીકો મેલ મિલાપ હૈ, ખાણી ચીજો યા કુછ ભી જીકે બારે મેં ચર્ચા કરતી ની, બાબોને ઘણો હી સુમાતો.
1: સહી કહો રેખા બહેન, તો બહોત નિરાળો સુ લાગે હે.
0: તો બસ અબે દેખો, અતિ ચોકી ચોકી આપ રાજસ્થાન રી બાત કર લી ની, તો અબે બહેનોને સુણા લો ફૂટર સો લોકગીત.

0: નહીં કરી શકા. અર આપા ચાવા તો કમ સમય રમાઈને કમ શક્તિ રમાઈને આપા બત્તી
1: ઉત્પાદન લઈ શકા
0: લઈ શકા
1: દીવાનભાઈ બિલકુલ. અર આપણે બિકાનેર ક્ષેત્ર મેં દેખો આંવળારી ખેતી બહુત જોરદાર હો રહી હૈ. આપણે હર મતલબ હર પંચાયત સમિતિ હર તહેસીલ મેં આંવળેરી ખેતી ખજૂરરી ખેતી એઝ કે હોય મતલબ બહુત જોરદાર. ઓર ઓસદી છોટે છોટે ઓસદી જે બીરી બે સોનામુખી વગેરા એ ઓસે દિયા પૌધા હૈ બિયારી ખબ મતલબ ખેતી હો બિલકુલ હો રહી ગુવાર બાઠા.
0: આપણે નોખા ક્ષેત્ર મેં ઈ સબ ગુડરી ખેતી હૈ જેકે મોકડા કિસાન ભાઈ લે રહ્યા હૈ ઇને નાપાસર ક્ષેત્ર મેં હો રહી હૈ તો એ સબ ઔષધીય પેડ પૌધા હૈ. આપા ચાવા તો મોટે સ્તર પર આપા આરી વ્યવસાયિક ખેતી કર સકા આરી બિક્રી કર સકા અર ઘણો મુનાફો લે સકા
1: લે સકા બિલકુલ. બજરંગભાઈ દેખો અબ તો આગે વાત ભણે કરા ચર્ચા ઓર બીઉ પહેલા સીમા મિશ્રા ગૌડો ઓ સુણા ગીતડલો
0: સુણાવ સા.

0: કિસ્માર બારે મેં ઓર ઔષધીય પેડ પૌધા બારે મેં પણ દિવાન ભાઈ આપણે ખેતીબાડી સાગે સાગે આપણા પશુપાલન બી કરે હા થોડી આપણા પશુપાલન રી વાત બી કરા તો કાર્યક્રમ રો સંતુલન હે બો બની ઓળખે
1: બિલકુલ ક્યોંકિ આપણા પશુધન રી વાતચીત નહીં કરાની બજરંગભાઈ જેતે આપારો પ્રોગ્રામ અહીંયા લાગે અધૂરું સો હે ક્યોંકિ કિસાન હે બો ખેતીબાડી રે સાથે સાથે પશુધનનું જોડ્યુડો હે ઓર પશુધન શું જોડ્યુડો બી હે ક્યોંકિ ઘરમે ધીણો બી રાખે ઓર ઘરમે ધીણો રાખે તો પશુ પૂરી તરહ જ્યાં આપણા પરિવાર સદસ્ય બી અહીંયા પશુ બી અમારે પરિવાર સદસ્ય હે
0: એક વાત ઓર હે કે ખેતીબાડી અને પશુપાલન જેકા હે એ એક દૂસરે સુસીધે તૌર પર જોડ્યોડ્યા હે જદ આપણે ખેતી કરા તો ખેતી રે માયને આપણે પશુ સારું જીકો ખાણે રે જેકા ઘાસચારો હે બો આપણને સોરો સોરો મિલ જાવે સાગે સાગે આપણા કામ ધંધો કરા તો બી આપણને કોઈ બત્તો ન્યારો ટેમ કોની લાગે નહીં ઘરના સદસ્ય હે ટાબર ટીકર હે લુગાયા હે બે બી બી મેં આછો સારો દેવે અરે કામને સાંભળે
1: બિલકુલ ક્યો અધિકતર આપણે કામકાજ હે બા પશુ ધંધો હે દૂધારૂ પશુ વગેરે હે તો બીરો આપણે સસ્તા શ્રમિક યાની આપણે ઘર રહે ટાબર ટીંગર બી બીને દેખ લેવે ઓર સાથે સાથે આપણને દૂધ બી મિલ જવે દહીં બી મિલ જવે સબ કુછ મિલ જવે
0: એક વાત બતાવો દિવાન ભાઈ કાંઈ થે રાષ્ટ્રીય ગોકુલ મિશન રે બારે મેં આપ કાંઈ સુણ્યો હે
1: દેખો રાષ્ટ્રીય ગોકુલ મિશન અબાર સરકારી મહત્વકાંક્ષી યોજના હે આપણ કિસાન ભાયા ખાતર જેકા પશુપાલન શું જોડ્યુડા હે તો આ એક બહુ શાનદાર યોજના હે તો બજરંગભાઈ સરકાર રો મકસદ ઓઈ હે કે અમારી દેશી ગાયારી નસલ હે દેશી પશુઆની નસલ હે દૂધ દૂધ રી પેદાવાર બઢાવણો ખાતર એનું બીયાને આગે બઢાવણ વાસ્તે ઓર બી જ્યાદા મોકો દેવે ઓર સહાયતા બી દેવે
0: और देखो देसी गायें जकी है आपा रहे सिंगा आली गायें हैं बा गायें ने आपा बतावा के ए बढ़िया है आपा रे आज की हवा हवा है अठे रो जिको वातावरण है जलवायु है बीरे अनुकूल है आप रो अनुकूलन सॉरी सॉरी बिठा लेवे और ए जकी गायें हैं आर दूध रे मायने गुणवत्ता जकी है बा भी दूजी गाय रे मुकाबले बत्ती होवे
1: बिल्कुल
0: तो आ जकी योजना है आ देसी गायें रे ઉન્નયન સારું આને પ્રોત્સાહન દેવણ સારું દેશી ગોવંશ પાલન સારું આ એને પ્રોત્સાહન દેવે હે અરે એણ આ જે કી યોજના હે તો આ એ બારે મેં હે પણ આપણે કઈ ભાઈ સોચે હે કે દેશી ગાયા દૂધ કમ દેવે હે પણ જે એ નસલા ચોખી બી મોકલી હુએ હે જ્યાં કે રાઠી નસલી ગાયા હે થારપારકર હે નાગોરી હે તો એ સબ નસલા જ કી હે એ ઘણો દૂધ ઉત્પાદન ભી દેવે હે
1: લેકિન ઈ હે બજરંગભાઈ દૂધ ઉત્પાદન માન લો અમેરિકન નસલ હે યા વિદેશી નસલ હે બી થોડો કમ હુવેલા લેકિન આપણે જે પ્રાકૃતિક પર્યાવરણ હે અઠેરો મોસમ હે બીરે અનુકૂળ એ અપારો પશુધન હે રહેવે ઓર રહેણે રે સાથે સાથે આપણે દૂધ ઉત્પાદન કીણી બી અબખીરી ટેમ કીણી બી પ્રાકૃતિક આપદાર ટેમ એ આપણે સાથે રહેવે તો ઓ બી એક બડો મહત્વ હે ઈ ખાતર આપણને દેશી નસલના પશુ રાખણા ઘણા જરૂરી હે ઓર ઈણ પશુઆને બંચાર રાખણા સંરક્ષણ કરણો તો બી બહુ જરૂરી હે
0: કે એ આ જે પશુઆનો શરીર હે બો ઈ ભાતુ બનોડો હે કે અઠેરે જલવાયુને એ સોરા સોરા સહન કર સકે હે
1: જ્યાં અબાર ગરમી પડે દેખો બજરંગભાઈ જ્યાં અબાર જ્યાદા ગરમી પડે અપાર ધોરા ધરતીમાં જ્યાદા ગરમી પડે ઓર તાપમાન હે 47 તક જવું પડે 48 તક જવું પડે તો ઈ તાપમાન સહેણીની ક્ષમતા અપારી દેશી નસલ રે પશુઓમાં હોવે
0: તો એ જેકા દેશી નસલના પશુ હે દુધારૂ પશુ હે આ વાસ્તે કોઈ કુલર પંખારી બંદોબસ્ત કરવાની જરૂરત કોની પડે નહીં ક્યોંકિ આપણે ટોળારા ટોળો હોય ગાયા રે તો આપણે કિન કિન રે વ્યવસ્થા કરા ફેર બી જઠે તાઈ હોય આપણે કર સકા હા એને યોજનારો એક ઉદ્દેશ્ય ઓ બી હે એક ઈરો કામ ઓ બી હે કે એનમાં એને આછી નસલરા સાંઢ હે બારો ઉપયોગ હોવે હે વૈજ્ઞાનિક તરીકા શું પશુઆરી નસલ સુધારી જાય હે તાકી અગલી પેઢી જેકી હે આવે બા ઘણો દૂધ ઉત્પાદન દેવાળી આવે સાગે પશુપાલકાને મોકળી મદદ બી મિલે હે જ્યાં કે કૃત્રિમ ગર્ભાધાનરી સુવિધા અબે ગાંવ ગાંવમાં પૂગ રહી હે ઓર આછી નસલરા જેકા
1: બચ્છા બચડિયા હે
0: ટોગડા ટોગડિયા ટોગડી હે બે જલમ લઈ રહ્યા હે
1: ઓર ઈમાં એક ઓર સિસ્ટમ હોય કે અમારે ગાય ભેંસ જેકા મેં ઈમાં પશુ આધાર યાની ટેગિંગ હોય ઓર પશુઓ પશુઓને બી એક તરહ ટેગિંગ જોડ પરો પશુ આધાર ટેગિંગ યોજના જોડે
0: બાર જ્યાં કે કાન રે એક બા કા કાર્ડ જે બોલે બો ચેપેડો હોવે હે
1: બાળી લગાવડી હોય
0: તો ઓ જકો આધાર જકી ટેગિંગ આ બતાઈ હે આ હોવે હે ઇનસુ પશુરી પૂરી જાણકારી જકી હે બા ઓનલાઈન ઉપલબ્ધ રહેવે હે અરે ટીકો લગાવણ સારું ઈલાજ કરાવણ સારું મોકળી સહાયતા બી મિલે

0: ભાઈ મારો હેલો સુનોજી રામા પીરજી, તો હેલો એક મારો હે દિવાન ભાઈ, બો હેલો ઓ હે કે તેજ તાવડો પડે હે, તાપમાન હે બો નિરંતર બઢતો જા રહ્યો હે, તો સબ ભાઈ લોગાને હું હેલો કરનો ચાહું હું, સબ લોગા હું અરજ કરની ચાહું હું કે તેજ તાવડે હું બચાવ સારું આપ ઉચિત જતન કરો, ઉપાય કરો, જ્યાં દિવાન ભાઈ કાર્યક્રમની શરૂઆત મેં વાત કરી કે તાવડીએ શું પહેલી પહેલી આપ આપણા જરૂરી કામ નિપટાવણે કરો, માથેને ઢક્કર ચાલો, રાબડી કાંદારો સેવન કરો, અર ઘણે ઘણો પાણી પીઓ, કે કેરીરો પાણી હે, છાછ હે, ગન્નેરો જ્યુસ હે, યા જ્યાં આપણે અઠે દેશી પારંપરિક ઉપાય હે બાને અપનાવો.
1: બિલકુલ, ઠંડી તાસીરી ચીજ હે બાઈ ખાઓ, ગરમ તાસીરી ચીજ આપણને નહીં ખાણી ચીજે, ક્યોંકિ એ મહિનો ભર જે કંઈ ગરમી રો હે તો એ મેં છોટી છોટી ચીજા રો આપણે ધ્યાન રાખાલા તો અમારી સેહત બનિયોડી રહેલા. ઓર બજરંગ ભાઈ કિસાન હે, ખેત મેં જયા બિના પાર પડે કોની, તો ખેત મેં ભી કિસાન ભાઈ આપણે જવા તો સુબહ સુબહ એક પાણીની બોતલ હે, એક ગમછો હે, ઓર કોઈ કપડો વગેરા હે બે હે, ઓર આપણે કોશિશ કરા શરીરને પૂરો ઢકર. યદિ કોઈ યુવા ભાઈ હે બો આજકાલ દેખો દોપહિયા વાહન જ્યાદા આપણા કામમાં આવે હે, તો દોપહિયા વાહનમાંથી બી જવા તો પૂરે શરીરને ઢકર, અચ્છી તરે હું હેલ્મેટ લગાર, હેલ્મેટ રે સાથે સાથે ગમછો વગેરા સાથે પાણીની બોતલ જરૂર રાખે,
0: સૂતી અરે ઢીલા કપડાં પહેરો, નીંબુ પાણી હે આપણે, પોદીનેરો પાણી હે,
1: ઇમલીરો પાણી હે,
0: હા બિલકુલ, તો એ સબ આપ ઉપાય કદમ ઉઠાવો તો આપરો શરીર સાજો તાજો રહેવે.
1: સગણો જરૂરી હે છાછ રાબડી રો સેવન કરો, ગરમી માં સબો જરૂરત ઓર સબો ઠંડી તાસીરી ચીજ હે,
0: તો આમે કમ ખર્ચો લાગે, આપર શરીર હે બો નિરોગો રહેવે, આપર માઈતારો બતાવડો હે, આપર ઇન ક્ષેત્રની પહેચાણ હે, તો એ સબ કદમ આપણે ઉઠાવણા હે, શરીરો બચાવ રાખણો હે,
1: અર અપારે સાથ સાથ અપારે ટાબરારો ટીંગરારો ભી ઓર અપારે બુડ્ડે બુડ્ડે રે માઈતારો ભી ધ્યાન રાખા. ઓર એક ઓર બજરંગ ભાઈ જાતા કરતા વાત હે, અર બી અણબોલ પક્ષી હે બિયારો જરૂર ધ્યાન રાખા,
0: ચીડી કમેડી જઠે કઠે ભી હે અપારે
1: બિયાર વાસ્તે પાણી રી વ્યવસ્થા રાખા.
0: બિલકુલ, ઓર પશુઆ જઠે ખીડી હે બઠે પાણી જકો હે બીરો બંદોબસ્ત કરનો હે, આપારે ઘરની છાત માથે પાણીરો કુંડો મેલનો હે, સમય સમય પર ભી મેં પાણી ભરનો હે, જદ ભી બો ગંદો હો જાવે તો ભી સાફ સફાઈ કર, અર બીને પાછો પાણી સુ ભરર મેલનો હે.
1: બિલકુલ, ઈ ચીજારો ધ્યાન રાખતા તકા સુણા ઓ જાવતા કરતા લાસ્ટ કીતડલું.